ભાલો લાગે છે તો મેં ઇસ અવસર પર બંગાળ કે લોકો કો ઓર સભી દેશવાસીઓ કો ઇસ આયોજન કી પશ્ચિમ બંગ દિવસ કી બહોત બહોત બધાઈ દેતા હું. સાથીઓ, આજ આપ સભી કી મેં સ્વચ્છતા સે સ્વાગત પહેલ કે લીએ ભી સરાહના કરના ચાહતા હું, ભૂરી ભૂરી પ્રશંસા કરતા હું. સ્વચ્છતા હમારે દૈનિક જીવન કા અભિન્ન હિસ્સા હોના ચાહીએ. જહાં સ્વચ્છતા હોગી વહી વિકાસ ભી ઉતના હી સુંદર દિખેગા. મેં આપકો સ્વચ્છતા સે સ્વાગત કે લીએ ભી બહોત બહોત બધાઈ દેતા હું. સાથીઓ, ઇસ બાર પશ્ચિમ બંગ દિવસ કી તારીખ ઓર ભી ખાસ હૈ. આઝાદી કે બાદ બંગાળ કે ઉજ્જવલ ભવિષ્ય કે લીએ જો સપના દેખા ગયા થા, બંગાળ કી મહાન આત્માઓને જો પરિકલ્પના કી થી, આજ એક તરહ સે પહેલી બાર હમ પશ્ચિમ બંગ દિવસ પર ઉન સપનો કો સચ્ચાઈ મેં બદલતે દેખ રહે હૈ. યે ઐતિહાસિક તારીખ પશ્ચિમ બંગાળ કે વિકાસ કી પ્રેરણા બને. હમ એક નયા ઓર ગૌરવશાળી ઇતિહાસ રચે. આજ બીજેપી એનડીએ સરકાર મેં ઇસકે લીએ વિકાસ કે મહાઅભિયાન કી શરૂઆત હો રહી હૈ. સાથીઓ, બંગાળ મેં દશકો તક પહેલે લેફ્ટ ઓર ફિર ટીએમસી ને જો ગડ્ઢે બનાયે ઉને ભરને કે લીએ ડબલ ઇન્જિન સરકાર ને સુપર ફાસ્ટ સ્પીડ સે કામ કરના શરૂ કર દિયા હૈ. બિજલી કી રફતાર સે ફેસલે હો રહે હૈ. રુકી હુઈ યોજનાઓ પર કામ આગે બઢને લગા હૈ. ઇસી કડી મેં આજ યહાં સેંકડો કરોડ રૂપિયે કી વિકાસ પરિયોજનાઓ કા ઉદઘાટન ઓર શિલાન્યાસ હુઆ હૈ. રેલ, રોડ, કૃષિ, મછલી પાલન, ઇસે જુડીએ પરિયોજનાએ બંગાળ કે વિકાસ કો નઈ ગતિ દેગી. ઇન પરિયોજનાઓ સે યહાં કી ગ્રામીણ અર્થવ્યવસ્થા કો મજબૂતી મિલેગી. મેં બંગાળ કે લોગો કો ઇન વિકાસ પરિયોજનાઓ કી બધાઈ દેતા હું. આજ પીએમ કિસાન સમ્માન નિધિ કી 23મી કિસ્ત ભી જારી કી ગઈ હૈ. દેશભર કે 9 કરોડ સે અધિક કિસાનો કે બેંક ખાતો મેં લગભગ 19,000 કરોડ રૂપિયે સીધે ભેજે ગયે હૈ. મેં દેશ કે સભી લાભાર્થી મેરે કિસાન પરિવારો કો બહોત બહોત શુભકામનાએ દેતા હું. સાથીઓ, ગુલામી કે દોર મેં હમારે બંગાળ ને ક્યા કુછ નહીં સહા, કિતને બલિદાન દિયે, કિતને ત્યાગ કિયે. 1946 મેં કોલકાતા મેં હુઈ હિંસા, નોઆખલી કે દંગે, કિતને નિર્દોષ બંગાળી